ફોર્સેસ બાનામે દહેશતગર્દી જીવની કોશિશ નાકામ બનાય છે. બારૂદ સા ભરેલ ગાડી ધમાકે ખા પહેરી તફા કાર્યવાહી મેં એક ખારજી જન્મ ભેડો. પંજ દહેશતગર્દ સિક્યોરિટી ઝરિયન મુજબ ગાડી મેં ધમાકેદાર મવાદ ઇમકાની તૌર દહેશતગર્દ હમલે મેં ઇસ્તેમાલ થયણો હો. ઘરુ વઝીર પારા ફોર્સિસ કે ભેટા પેશ. પાકિસ્તાન ભારતીય જહાજ લાઇ ફઝાઈ હદન તે લગાયેલ પાબંદી મેં વાત કરી છે. ભારતીય એરલાઇન્સ ઓપરેટર્સ ભારતીય મિલકિયત યા લીઝ તે ડિનલ જહાજન થોડી ફોજી જહાજન લાઇ ફઝાઈ હદું ઇસ્તેમાલ કરણ તે પાબંદી હતી. પાબંદી મેં 24 અગસ્ત 2026 તાઈ વાદ કઈ ગઈ. કોમી અવામી સરબરાહ યા સતીફ અલી જો ન્યૂ જલાલપુર કેનાલ કે સિંધ જે પાણી જે ફુલ લૂટ જો મનસૂબો કરાર ડે છડ્યો. તકરારી કેનાલ ફોરી તોર બંધ કરણ જો મુતાલબો. હૈદરાબાદ મેં મીડિયા સા ગલાઈંદે યા સતીફ અલી જો ચયો ત પંજાબ જબરદસ્તી સિંધ જે હિસ્સે જો પાણી ચોરી કરે રહ્યો આહે. પીપલ્સ પાર્ટી ઇફ્તાર ખાતર સિંધ જો પાણી એ વસીલા વિકણે ખામોશ તમાશાઈ બણેલ આહે. સિંધ તે કો ભી નવો કેનાલ યા ડેમ કબૂલ નાહે. ગેરકાનૂની જલાલપુર કેનાલ રિથા કે હમેશા લાઇ તપન કયો વને.